0: છે મારું ફિલ્મી
1: કોન હૈ જો સપનો મે આયા. દોસ્તો રજલ કુમાર કે બાદ મેં ચલા જાતા હું શશિ કપૂર કે, ઓર શશિ કપૂર જો શામી કપૂર કા છોટા ભાઈ થે વો ભી રાફી સાહેબ કે આવાજ મે 130 ગાના પેશ ક્યા. જી હાં દોસ્તો, 130 સે એક દો ગાના ઓર જ્યાદા યા કમ હો સકે, લગભગ 130 લીધ રહે થે કે સ્વામપાન રાફી સાહેબ. ઓર સભી ગીતો મેં સે મેં ચુન કે રખા હું, દો યા તીન સોંગ મેં પેશ કરૂંગા. પહેલા સોંગ જો હૈ તુમ બિન જાઓ કહા.